ಕಿವಿಯೂ ಧ್ಯಾನ್ ಧರುಷು ಎ ದಿವೀನಾ ಅಂಗೋನಿ ಕಾಂತಿ ವಿಜಯ ದೀಪ್ಯಮಾನ ಛ તો પછી એ દેવી સિંહના સ્કંદ ઉપર વિરાજેલા છે, હાથમાં તલવાર અને ઢાલ લઈને અનેક કન્યાઓ તેમની સેવામાં તત્પર છે. એ દુર્ગા દેવી કે જે પોતાના હાથોમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાશ અને તર્જની મુદ્રા ધારણ કરે છે, જેમનું સ્વરૂપ અગ્નિમય છે અને મસ્તક ઉપર ચંદ્રનો મુગટ ધારણ કરે છે, તો આ ભગવતી દુર્ગા દુર્ગા સહસ્ત્રનામ સ્તોત્રમાં આ રીતે વંદિત થયેલા

તે દુર્ગા દેવીનું હું વંદન કરું છું, કે જે બધા મંત્રોમાં માતૃકા મૂળ અક્ષર રૂપે રહેલા છે, શબ્દોમાં અર્થ રૂપે, જ્ઞાનોમાં એ ચિન્મયાતીત તે ચિન્મયાનંદ રૂપ છે, શૂન્યોમાં શૂન્ય સાક્ષીની છે, જેનાથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી તે દેવી દુર્ગા નામે વિખ્યાત છે, જેમને ઓળખવા મુશ્કેલ છે, એથી દુર્ગની છે, જે દુષ્ટ આચાર દુરાચારના વિનાશિકા છે અને સંસારના સાગરમાંથી તારનારા છે, એ દુર્ગા દેવીને અમે પ્રણામ કરી છે. વળી તે દુર્ગા દેવી કે જે

એઈ દુર્ગા દેવી જેમના દ્વારા આ સંસાર ચક્ર ચાલ્યા કરે છે, યોગીઓ જેમનું સદૈવ ચિંતન કરે છે, જેમના પ્રકાશથી આ સમસ્ત જગત પ્રકાશિત થઈ રહ્યું છે, તે દુર્ગા જગજ્જનની મહાશક્તિ છે. આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય દર્શાવતી આ મહાશક્તિની ભારત

આ બધાના શાસ્ત્રો દ્વારા બ્રહ્માજી દ્વારા પ્રતિપાદિત થયેલા છે. એ નવદુર્ગામાં

અર્થ જોઈએ. એ દુર્ગા માતા સતી સાધ્વી ભગવાન સદાશિવ ઉપર પ્રીતિ રાખનારા, ભવાની સંસાર બંધન માંથી મુક્ત કરનારા, આર્યા દુર્ગા જય અપાવનારા, ત્રણ નેત્રવાળા આદ્યા ત્રિશૂલધારિણી છે.

કે જેથી એમનું નામ અપર્ણા એમ પડેલું. અનેક વર્ણ ધરાવતા પાટલા રક્તવર્ણના દિવ્યત્વથી યુક્ત લાલ ફૂલને ધારણ કરનારા, રેશમી વસ્ત્રો ધારણ કરનારા, મધુર ધ્વનિ કરનાર ઝાંઝર મંજીરને ધારણ કરીને પ્રસન્ન થનારા એ દુર્ગા દેવી. નિશુંભ અને શુંભ દૈત્યનો